0: સાંડરો કામ કરે અને આપની ડેરીનું નામ રોશન કરે. જકા ભાઈ કિસાન આપણે છોટા છોટા ટોકડી અને સાંડ બનાવવા ચાવે બે કરે કઈ કે બીરી જકી સાંડ શાલા હૈ જકી ગૌ પાલન રી જકી એક ડેરી હૈ બીર માઇને એક ઘરે માઇને ખુલ્લે ક્ષેત્રો પ્રયોગ કરે બા ઘણી ઠંડી ભી નહીં હોણી ચાહીજે જ્યાદા ગરમ ભી નહીં હોણી ચાહીજે. કઈ વાર કઈ વે કે સાંડા ખાતર જકી આપણ શાળા બનાવી હૈ બા હી ઘણો પડે હી કમ જ્યાદા લાગણ લાગજે તો બી હું કઈ હૈ કે મારી પ્રજનન ક્ષમતા કમ હો જાવે. એ વાસ્તે સાંડ શાલા ને ગરમ રાખણી જરૂરી હૈ. બાને ટેમો ટેમ ઉચિત જો કો પૌષ્ટિક આહાર હૈ વો મિલનો જરૂરી હૈ. સાગે જકી આપદા પ્રબંધન રી બાત હૈ બામે જરૂરી હોણી ચાહીજે. ઉચિત રૂપું પ્રકાશ રી વ્યવસ્થા હોણી ચાહીજે. ફૂટરી ઉર્જા જ બઠું સૂરજ રી મિલતી રહેણી ચાહીજે. સાગે સાગે બઠે છાયા બી પૂરી હોણી ચાહીજે. બઠે કોઈ હિંસક જાનવર યા જુજા જંગલી જાનવર છોટા જ્યાં કોઈ રોહિરા પશુ બાને નાશ કરવાળા યા બાને નુકસાન પહોંચાડવાળા આવણા નહીં ચાહીજે. બછડે જકા પ્રકૃતિ હૈ બારે અનુસાર બાને નેરા નેરા રાખણા ચાહીજે. કઈ દેખો બેટી મારનાળા હોય કઈ કમ સુદા શ્યાણા હોય તો બાને અલગ અલગ રાખો. ઓર સાંડરી જકી ઉમર હૈ બીરે અનુસાર મારા નેરા નેરા બાડા બનાય રાખો. છોટા ટોગડિયાને અલગ રાખો બાઉં થોડા મોટા હે મારો અલગ બાડો બનાવો. ઓર લાંઠા ઓર જકા પરિપક્વ હૈ જકા ગાયાને ધીણે કર શકે હૈ બાને આપ અલગ રાખો. ઓર આ વ્યવસ્થા અગર આપ રાખોલા તો આણનાળા દિનામે આપરી જકી ડેરી હૈ બા આસે પાસે નામચીન રહેલા ઓર લોગ આપરે ગાયા રે પ્રજનન તાઈ આપરે ગોધા તાઈ ગાયા લાવેલા. ઓર મારે ખાતર સગળો મોટી વાત હૈ કે શરૂઆત રે દોર મેં જદ બે બછડા હોય તો મારે હરે ચારે રી વ્યવસ્થા કરો. પ્રોટીન વિટામિન ભરપૂર બાને આહાર દેવો. મારે ટેમો ટેમ જો કઈ મુંહ પક્કા હૈ ખુરપક્કા હૈ દૂજી જકી બીમારીયા હૈ બહુ બચાવરા ઉપચારરા ટીકા લગવાઓ. ઓર સગળો મોટી વાત હૈ કે આપરો સાંડ ઈસો હોણો ચાહીજે જકેને ખુરાક મિલુડી હોય તો બીરો વીર્ય જો કહે લાંઠો હોય સાંતરો હોય. આજકાલ તો ઈસો વૈજ્ઞાનિક પ્રબંધન હો ગયો કે આપ આપરે જકા ગોધા હૈ મારો વીર્ય ઇકઠો કર ગવર્મેન્ટરી પ્રયોગશાળા તાઈ પહોંચા શકો. સગળો મોટી વાત તો આ હૈ કે જો કો પ્રજનન ક્ષમતારી વાત હૈ બા પોષણ શું હિ સુધર્યા કરે. ટોગડીયરી શારીરિક સંરચના બીરો પરિપક્વ જો કો કાલ હૈ વો ફૂટરો ઉસી જણી તો આગે જાહેર ચોખ્ખી ગાયરો નિર્માણ કર શકેલા. જરૂરી હૈ કે મારે ખાતર આરામદાયક હવાદાર ટીન શેડ હોણો ચાહીજે. બી સાંડ ને બી 8-10 દિન હું નહેલાણો ચાહીજે. કઈ લોગ તો બહુ ફૂટરે ડંગુ બારે બાલા રે ખુરહરા કરે ખુર જો કહે ટેમો ટેમ કાઢતા રહે પશુ ને એકદમ નહેલાય ધોલાય ફૂટરો બનાય રાખે. દેખો શારીરિક બનાવટ ફૂટરી રહે એ વાસ્તે શારીરિક સ્વચ્છતા ઘણી જરૂરી હૈ.
1: ये था कार्यक्रम खेती की बातें. विषय था सांड की देखभाल व प्रबंधन. वाचक स्वर था श्री राम स्वरूप बिश्नोई का. हम आकाशवाणी बीकानेर के ढोला मारू चैनल से बोल रहे हैं. प्रातः के 6:50 हुए हैं. लीजिए सुनिए लोक भजन.